કોઈ બાલક આવે કઈ, કોઈ બાલક આવે કઈ, કોઈ બાલક આવે. પંડિતાઈન કો દે દે, પંડિતાઈન ઉસકો પકાવે, રખે, તૈયાર કરે, પંડિત આરામ સે ખાય ઓર કરને લગ ગયે, ગીતા કે ટીકા લખને લગ ગયે. હે, એક દિન વહ બાલક, એક બાલક આટા દાલ ઘી તેલ સબ લેકે આ ગયા, માતાજી એ લો પકાવો ખાઓ. તો ઉસ માતાને દેખા, ઉસકે મુખ મેં ઘાવ હુઆ, ઉસ બાલક કે મુખ મેં તો ઘાવ હુઆ. ઉસને પૂછા, બેટા યે ક્યા હુઆ, તુમ્હારે મુખ મેં કલ તો થા નહીં, આજ યે ઘાવ કૈસે હો ગયા? બોલે, આપકે પંડિતજી ને એસા કર દિયા. પંડિત આઈ તો બડે ગુસ્સે મેં હો ગઈ, ભાઈ એ પંડિત કા ક્યા દિમાગ ફિર ગયા, ભાઈ ઇતના છોટા બાલક, ઇતના માસૂમ બાલક હૈ ઓર ઇસકે મુખ મેં ક્યું એસી ચોટ મારા, ક્યું મારા એસી તરહ, આને દો પંડિત કો. વો તો ચાવલ દાલ દે ગયા ઓર ચલા ગયા. પંડિતજી જબ ખાના ખાને આયે તો પત્ની તો બિગડ પડી, તુમને ઉસ બાલક કે મુખ મેં ક્યું મારા, ભાઈ બિચારા રો રહ્યા થા, ઇતના બડા ઘાવ હુઆ. પંડિત વિચાર કરને લગા કે મેને તો કિસી કો મારા નહીં, ક્યા હુઆ, મેને તો કિસી કો એસા નહીં કિયા હૈ. બોલે, હા વો બેટા કહ ગયા, વો ચાવલ લો રોજ લાકર દેતા થા, વહી તો પકા કે તુમકો ખિલાતી થી, મેં ખાતી થી, નહીં તો ઓર કોણ લાતા, તુમ કમા કે લા રહે હો, તુમ તો લગે રહે હો ભગવાન, ભગવાન ગીતા કી વ્યાખ્યા કર રહે હો, તુમકો આટા દાલ કી ચિંતા હૈ, વો તો બિચારા કહાં સે લેકે આતા હૈ, પતા નહીં કોણ હૈ. કહેતા પંડિતજી ધ્યાન કરને લગે તો ઉનકો દિખા કે ભગવાન શ્રી કૃષ્ણ હી થે ઓર કોઈ નહીં થા. વાસ્તવ મેં યોગક્ષેમ ખૂબ બહન કર રહે થે, વો કિસી કો કહ નહીં રહે થે, ખુદ કર રહે થે, હે, આટા દાલ ખુદ લેકર આ રહે થે. ઓહો, મૈને જો ઉનકી બાણી કો કાટ દિયા, ઇસકા મતલબ ઉનકે મુખ મેં વો ચોટ પહોંચી. યે ઠીક બહામ્ય હી હૈ, બદામ્યમ નહીં. તુરંત જાકે ઉન્હોને ઉસકો સુધાર લિયા. સુધારા તો દૂસરે દિન તો ઉસકે મુખ મેં ઘાવ હી નહીં, બેટા આ ગયા. બેટા તુમ્હારા ઘાવ ઠીક હો ગયા? બોલે, હા ઠીક હો. કિસને ઠીક ક્યા? બોલે, તુમ્હારે પતિ ને. બા, ફિર ઉસકો સમજ ભી નહીં આગે ક્યા હો ગયા. પતિ સે ઉસને કહા કે એસા એસા, આજ તો ઉસ બેટે કા મુખ બિલકુલ ઠીક હો ગયા, તુમને કૈસે ઠીક કર દિયા? મેને પૂછા તો કા તુમ્હારા નામ લે રહા થા, વો પંડિતજી ને ઠીક કર દિયા, તુમને કૈસે ઠીક ક્યા? તો પંડિતજી કો બડા આશ્ચર્ય લગા, ઓહો, યોગક્ષેમ વહામ્યહમ. હે, એ ભગવાન ખુદ બોલતે, જૈસા બોલતે હૈ વૈસા હી કરતે હૈ. પરમાત્મા મેં તો કોઈ ગડબડી નહીં, ગડબડી હમારે મેં હૈ. પરમાત્મા તો આજ ભી હમારે અધીન હોને કે લિયે તૈયાર હૈ, પર હમારા મન, હમારા વૃત્તિ, ચિત્ત વૃત્તિ પરમાત્મા કે અધીન હોના ચાહીએ. એક વાર હમારા હૃદય પરમાત્મા કા અધીન હો જાવે, પરમાત્મા હમેશા યોગક્ષેમ વહન કરને કે લિયે તૈયાર હૈ. એ ભાવ યહાં હૈ. યદીયમ મૃતપદ્મમ યદિ ભવદધીનમ પશુપતે ત્વદીયમ યસ્ત્વમ ત્વદીયસ્ત્વમ સંભો ભવસિ ભવભારમ ચ વહસિ. ઉસી કે આપ હોતે હૈ ઓર ઉસકે ભવભાર, ભવભાર માને યોગક્ષે, સંસાર કી વ્યવસ્થા, ઉસકે સારી વ્યવસ્થા પૂરા કરને કે કામ ઉનકા. અખંડાનજી મહારાજ જી ને યોગક્ષેમ વહામ્યહમ એ શબ્દ કી વ્યાખ્યા મેં બડા સુંદર એક દ્રષ્ટાંત દિયા. કહેતે તુમ લોકો હંસને કી વાત ભી કર દઉં, ગહેરા વેદાંત તો સુબહ હી સુનને કે લિયે આવો. હા, સુબહ કે પ્રવચન એકદમ ડીપ વેદાંત, ઉસકે લિયે તો સુબહ આવો. મિર્ચી મસાલા અભી હોગા, इस समय चाट पकौड़े मिलेगा या मिर्ची मसाला सहित, सुबह तो शुद्ध वेदांत चलेगा. वहां थोड़ा मिर्ची भी डाल दे, मसाला भी डाल दे. स्वामी अखंडानंद जी महाराज जी ने दृष्टांत दिया.